બપોરના પોણા બે વાગી ચૂક્યા છે અને હું છું અમિત અને તમારા માટે અમે ફરીથી લઈને આવી ગયા છીએ ગુજરાતી કાર્યક્રમ ગુજરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડા હોય તે બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. સ્ટુડિયોની ગલેણમાં 1:46 થઈ ગઈ છે અને બુધવારનો દિવસ છે અને આજની તારીખની વાત કરીએ આજે છે 9 સપ્ટેમ્બર અને એવરી વેડનેસડે તો બુધવારની વાત કરીએ તો બુધવારે આપણો કાર્યક્રમ હોય છે પોણો કલાકનો કાર્યક્રમ. તો ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 1:30 સુધી.

તો ભાઈ શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ મફતનું તો કુદરતમાં કંઈક નથી, ખાલી આપણે લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, એક શ્વાસ લઈએ છીએ તો એક શ્વાસ છોડવો પણ પડે છે. એટલે કે ભાઈ આ કુદરતમાં કંઈક ફ્રીમાં નથી મળતું, ભાઈ કંઈક બી ભાઈ લેવું હોય છે તો કંઈ આપવો પડે છે તો જ મળે છે, એમ કશુંક નથી મળતું ફ્રીમાં. તો ચલો આજે મેં તમારા માટે થોડા નવા ગીતો અને થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. તો એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ. સાબીબેન આહિરના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશન ગીત છે 2023 નું.

કઈ ગુર્જરી દ્વારા ના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્લેડમાં 1:55 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. તેને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ પ્રેમ પ્રકરણ એલ્બમમાંથી લેવામાં આવેલું.

અને ગુજરી દાનાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને એવા જ અમે સુંદર મજાના મધુર ગુજરાતી મીઠા ગીતો લઈને આવી ગયા છે. અને સ્ટુડિયોની ઇંગ્લેન્ડમાં 2:04 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે કે ભાઈ નીતિનું લે જો અનિતનું લેતા નહીં, કારણ કે જેના હકનું હોય તેને આપીને ખુશ થજો. કહેવાય ને કે ભાઈ સંપત્તિના મોહમાં સંબંધો બગાડવા નહીં, બધું અહીંયા ને અહીંયા જ આપણે છોડીને જવાનું છે, કશું લઈને નથી આવ્યા. એટલે જીવનમાં સંબંધોને મહત્ત્વ આપશો, માણસાય ભાઈ રમીને સમજી લેશો ને તો ભાઈ કશું જ થવાનું નથી, જીવજો અને તમારી સાથે જ રહીશું. એટલે કહેવાય છે ને કે ભાઈ જે નીતિમાં હશે ને તે તમને જરૂરથી મળશે, અને ભાઈ જે હકનું હોય તે ખુશીથી લેજો, અને બીજાનું જે હકનું છે એને આપી લેજો. ભાઈ બીજાનું છીનવીને આપણે કોઈ દિવસ લાઈફમાં ખુશ નથી રહેતા. એટલે કહેવાય જે પોતાના હકનું હોય તે ખુશી ખુશી અને આનંદથી અપનાવી લેજો, પણ બીજાની વસ્તુ હડપવાની કોશિશ ના કરતા. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. આઈ વિશ એલ્બમમાંથી લેવામાં આવેલું

નક્કી અહીં કંઈક બદલાયું છે, થઈ ભેજ કંઈક આંખોમાં સંતાયું છે. અહીં ઊભા એ જ વૃક્ષ અડીખમ અને એ જ પક્ષીઓ અહીં સામે રમે છે. લો ફરી ચાલ્યો આ સમય પણ ત્યાંથી અને લઈ ગયો એ ઉમળકો જે બેઉને ગમે છે. ખૂટે છે કંઈક, ભલે જણાતું નથી કે શું ખોવાયું છે, પણ નક્કી

સ્ટુડિયોની ગલીમાં 2:12 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે. તો આપણે જયારે જીવનની સચ્ચાઈની જયારે વાત કરીએ, કડવી સચ્ચાઈ છે ને, તો ભાઈ એ કે જ્યારે તમારી પાસે કંઈ નથી હોતું ને ત્યારે લોકો પાસે સમય નથી હોતો, અને જ્યારે તમારી પાસે બધું આવી જાય છે ત્યારે ભાઈ વ્યક્તિની પાસે સમય નથી હોતો. એટલે ત્યારે લોકો પાસે સમય ને સમય હોય છે ત્યારે તમારી પાસે સમય નથી હોતો. એટલા માટે કહેવાય છે ને કે ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ટાઈમને ઓળખતા શીખો અને એની સાથે સાથે વ્યક્તિને પણ. તો ચાલો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આગલું ગીત લઈ લે. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે.

પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેત વાળી.

જો તો જે આપણે વાત કરીએ લાઈફની, તો જીવનમાં બધું જ આપણી ધારણા મુજબ નથી થતું. કારણ કે એવી ખોટી જીત ક્યારેય ના રાખવી. કારણ કે આપણે કહીએ છીએ ને કે ભાઈ ઘણું એવું બધું પણ થાય છે આપણી લાઈફમાં જે કોઈ દિવસ આપણે ધાર્યું પણ ન હતું. એટલે કહેવાય ને કે ભાઈ લાઈફમાં કોઈ દિવસ જીત ના કરવી, કે ભાઈ આપણે આ કરવું છે પણ નથી થઈ શકતું. આપણા ધારણા મુજબ બધી જ વસ્તુ નથી થતી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લે કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, એની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું, જસલીન રોયલના અવાજમાં લેવામાં આવેલું ગજબ થઈ ગઈ કહાનીમાંથી. અને પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતા નાવો અનુમતિ, નમસ્કાર, શુભ દિવસ.